0: 이꼬시 나나이 샤가이자무 발라람 구름자리
1: 아 이마이 우고 요르레다나
0: 호이
1: 아, 허글로 허글로 피다드르펌
0: 이시엔 닝템 피샥나 사나 땅벌 닥터펌 기반 밑다기 사나 고농기 이랑시 마티 퐁바 헨가딱리 이꼬시
1: 마두폼바 나꾸나네 캉나 캉나 캉친나다 라키브니
0: 이꼬시 아시굼바 코르키 인라이 샤두나 쩜맘나 할리바 마럭시다 누가이르바 파오마수 나막나 푸두나 락세리
1: 아 카리 하이바 이코기 발라라 아시굼 못달라 가시다수 누가이바 파
0: 호이
1: 담무다시
0: 랑타발다 샤엡 싱기 상레인다 용아 시바 사신나두나 야렉람바 이붕 시저따랑 콤바 아마디 이붕 시저 조이빌 싱하 가나수나 떼도 이쿠시
1: 마코이 가나수나 떼네 마카자 들어 이쿠기 벌라
0: 마야몽 이붕오 마이딩오 감빌 싱하기 샤나 학탁다 세나파티 아마디 주바라즈 팜톤 랑비람바 아니나 토윈 신 카르데기 마자이붕오 닝 템피샥부 마기 닝토 팜발데기 싱타나나바 토랑리바시 하우저 탱캉 얌락데 이쿠시
1: 아쯤만이 발라라 마두품바 나쿠시나네 캉나 캉나 나코이다 쿠 타나나베기 아야바 삐키다바니 파레 허직부 마코이 피범 까름 떠오리베게 하이베기 이파오거디 팡벙암브라
0: 팡제이 구시 아두다 나마크나 야암능낙파 카르레이리니
1: 까리 까름바 앙악파노네
0: 아따이 까리슈 나떼다 마코이데기 타케나 왕바다 레플리바 라즈방스 빙톤 사고 나리바 닝템샤 카르나 말레싱기 마룸다 렙투나 와이엔 비차르 아마디 닝토기 마탁타 라이바 마이트라바키 와이엔 쿠르지 예시 미투옵타 헥헥 비톡부쿰르 토리바 마토시다 나마크티 낙타방음제데
1: 이마그나 하리고 와팜 아춤 망아타니
0: 아둠나 디오이라가 이쿠시 마코이 사엡수 마람 자드나 빵인 신바다 헥터 라우디 하이버시무수 나마그나 캉망음제
1: 아도기 부디 사엡싱세 보디록 싱상 콘보다 하이너리 버니드나 아 마카타로 불라라
0: 마코이 한덕기 마땅하시디 사엡싱 잔비드르 마알이네 이쿠시 사엡싱 기생레인 다독두나 쳇크라가 아투 오빠마팜 마마다 마친 마나옥싱 꼭 충신나리 하이바마 나나이네 따저리
1: 마코이기 마꼭도 시진너브 야드레 하이도나 사엡싱도나 타오이 비드러버도
0: 이쿠시
1: 꼭 자마 분신나저러버수 마코이나 코이다 까리 똑잡은 엄거도리브노
0: 아춤만 이고시 사엽싱나 타오이나 룸나 로비드라바 마코이 닝티엠사 마친마나오나 까리 수토웅암로이다 이고시
1: 아코이기디 이마 이봉어 레이디 나라싱아 에이나 주브라즈 오이디 마두기 수마탁다 이나오 데벤드라나 세나파티 오이디 까리 아이기 이마 이봉어
0: 아춤만 이고시 아춤만 마코이나 마자이 봉오부 앙앙니 하이두나 사나 땅벌 탁득이 핵뜻싱 타바이버시 마틱나 떼이쿠시
2: 이네임기 봉오 발라람
0: 딱쿠시 에기아시
2: 이행오 빅나 올레인 낭하우라바 나셀리 봉오 아이기 이사 사나 할찬르키티기다막 나님 와다 방암디도 이봉오
0: 이냄시
2: 시엑타 시엑실락라바 마탐다 사과이 잠바 발라람 나학 아마디 깡아바 탕간나타나 이냄기 가나슐레이테도
0: 이냄시 호직부 이시엔 이봉오부 가나나 락세 쿠둠찬바 야오보기네 이냄시
2: 나시막 하이엥막 나트라바수 닝타우마사싱기 마낫 오이두나 락라바 땅반 팜발란기다박 나님나 파카체이네봉오
0: 아두기 외레이님시 토이네 파카트비루가누다
2: 가난 사골 타우두는 라글바시 탕갈 만크레다
0: 아 마네님시
2: 마나베 킹네 라글바디 파오마디 쇼이트레
3: 아 마마 시자마디 마마 이봉오보 강하바 탕갈나 구름제이
0: 랭신비럭시 탕갈
2: 하우갈로 하우갈로 탕갈 레이파키 카리 파울레레
3: 왕고닝 토마쿠 이봉원나라 싱오나 컷잘라바 이봉 시자니보 미능 시영비드나 아흑버체라 삐버기 모헛다 아 까살리박다 마토아이 행제루나바 타비키버드나 마나 이봉 이봉 씨 깨끄러워 한마디 이봉 씨 턱하인 감바가 꼭 좀 친나다나 많이 뿌리기 사나 반만 못나봐 땡고올 뿌리가 막은 여울 애하여빠오 봉제바닥이 틴타다나 아이랑 타반 뿌농시의 용자라
2: 까이 하이바 안감바 님 타우 반발 못나봐 막은 여울 하이바 아짜짜 럭세이다 마시자 마시나 고무디니 아이나 힝링에 이샤기 님 타우 반발 못나봐 까나기 쇼마틱나떼
0: 바깥 비긴 외가시 मजाए बुंगो की निंथो पमाल मुन्बा नना ये कोई नहीं हिंगलिंगे और ठक लो जब वापस नहीं
2: अदुनी बलराम तारे जना थंगार
3: याशी या थंग तक पिशी
2: चलो ऐ की इनाउ नर सिंह का वाता ना दुना तेंद ना मालंग दलान निंगा ना ना बताऊरांग ताऊरो तेल लबनी
3: ऐ याशी
0: तारी वरत वनु शिजा
4: ताजेरी करी ताक पी गदबा
0: इशा सिंह दी लेबु उदेना मखोई बुकदा इसत की बगे
4: मखोई गी महै तंबी बो जा लकलमी ओ जाना गांग मयाम मपान कांग जे बुंगदा सगोल थौबा सगोल लाकबा तंबी गनी हाय बदुदा याव खरबनी ममाक इबु
0: ओ फरे फरे अदु वेरबदी
4: मखोई गम नमक ममाक इबुंगोना मतम फंगलबदी थांग ये हेन ब कुप थांगलोन सिंह इशा सिंह दा तंबी युगबा
0: अन थबक सिन्मन युम लेब फंगदी हेन कुप्तब थांगलोन सिंह इशा सिंह हेहनब है मपाई असोबरी मरम असोब से अई मेखत्ब सोदन होनरगे वारू लेम
4: हंदक इबुंग सी तरंग खोंबगी लालहौदुबु करम तौखरबगे अमुक्ता था
0: हा ऐ मदु नंगोन तमद्रिबरा
4: तमद्रि
0: ओ तमलगे तार पाव हेक फंगबग थिनदना मनाव इबुंग देवेंद्र सेनापति कोन साव मेंजर कुमोंग मेंजर याउन मकलंगदा लानाक पचकी
4: ओ
0: कांगब थंगाल अमदी ऐन सना कोनुंगाक तुन लैखिदना
4: मना
0: इकुइ मोसु अकन बलान फमोयबना मकलंग तान चकी
4: ममा इबुंगो एखोइदी इबुंग सितरंग खोंबना माय पाख्रबदी करम नो हाइदुना खंदुना लैजखिबनी
0: हेन नुंगाइरिबदी इबुंग सिज तरंग खोंबगि लालहौवदु लांगथवाल यौरकबदी हाइरुनु मकलंगद दुम थुपसिन ख्रबनी नेसन
4: नो कदबद मंगाइरि एखोइना ताजखिब दबतुगा
0: अशेम बनी तोनु सिज अदुद तरंग खोंबगि लालहौ लोइरे खन्नन लैरिङै चरकसिद इबुंग सिज जुगिन्द्रोगि लालहौ अमुक लाक्तुना इकुसिन कयागि मतिकुवाजखिब खल्लुबद तुचुंग बपुइ
4: अदुबु ममाक इबुंगो आली बुंगो कांगब थंगालमदि ममाक इबुंगो मक लैरमद्रबदि पाबुंग सनख्या कयागि मतिकुवारमगनि
0: अदुगि बुदि थंगालग एगसि शना को नुंगी यथांग ओइथांगनी हाइनरी बनिदना लैमा
4: ममा इबुंगो
0: इहे अइ अकाउ बुम लैरिन हे
4: करी करमबा काउवा
0: अतै नतेदा खामरन लैपा किसिंग सांग सिंगदगी मणिपुर इंगम खैद लोन लांछल लक्तुना मफम दुद खुंडा जब चिंगमी सिंगबु ओट नैबगी मथक्त सना कोनुंग बुसु फोंग सिंगनब हौरकले हाइबगी पाउ अमतार थिन्दन थंगालग एग लानाक लुदब यादे लानगि लालोंग याद नन बैकुसिना अइबु गाइदुन लेरमगनि
4: मबागी बुंगो तहा तहा हनबिरक लमलगा तहा तहा मुक लेंग बिखि बताराबा हा गोविंद इबुंगो तोल बननाय सिंगबु इमा लैबा कन्नब लान फमदा माई पाक पपिन बिउको